0: chobu chung chung cho gung kham sa nga chuki narma sun be mi sip ju le thun ki sip ju ben chi ren gi yin kin zu nga ya a ja gi gi s lam na ji ba ta rin a nie kin zo ya chim rung lo chen si chi gi yin ya na bu de chan da chan tu chung e
1: tu ju
0: rang ge han de la bu chan ya de nga chu sip ju ben ge dang ma ji di pu bu zha bu du ge
1: zha bu du
0: 십주병스니디킨츠디탕아 안츠 터진기 총세 크기 부구츠 나리아 지지 체베 쇼리아 침루 캡디에게 이지 카치 제약 체시유 급디디에게 니님도 러저 아 영어도에
1: 레스
0: 우지 남바탄 레저 남바 랭게 앙아드데리 터린 랭게 디에 딘지 슈지 미왕보다 나외 왕보 균유베 나마순베 미 미베 침경기 롭스네 된텔리아 창매 공자시 둘린 체고 선주 랭게 타 아니 님도야 믹세기 간예 유베 부구츠 ngā lē lhāk bē guā nē, ngā zhū chīm lūgī shī jī tīgē gyū rūn chūng jē, nē, khuān zhū gā rāng sō nū bō khuāng tō dāng yā lē yā, chū tū shū wā sām chū.
2: ngā zhū chīm khā nē, wāng bā gyōn chēng gī kwē shī khā jī shīb chū shī tū, chīm lū lōb chūng chī nyū yū bē lā tā chū nyē gī gē lā khā jī tīng tī shū hū. chē zhā shīb chū khā ngī gē lā khu nā zhū tīng tī shū chē, mī sē lōb zhū lāb chē gī gēn sō, cēn tē gī chīm lū lā tē chōng tā chīng chī shī.
0: chē gu tē yā wā shī chā tū, ngā zhū lām sān lā tā shū tū pī gī yī. 年前呢，短途接种大起来的怕闭结，很多侵入侵略的干扰，定制书籍，前天的侵入迟扎给，年冬时做确认生计，定制前边呢，俺们做了关于被捕取侵入江亚天的片头药的生计。